આંધી આયે તરાઈમાં પહાડલે છેકનું પરછ, હૈન ભને દેશ ભક્તિ છૈન હમ્રો છાતી ભિત્ર, હૈન ભને દેશ ભક્તિ છૈન હમ્રો છાતી ભિત્ર, માટો લાઈ ચો